0: કસ્તુમક વાવી.
1: તે અમને રસોમની ઈસા તાપકલુ તે મંદીકેલ તે તાપક તે મંદીકેલ તાપક તે મંદીકેલ નિવાલે ફિતુ નપાન લકાનુરન ચમાઈતા ફાઉલા ને મિચાવચલે જીરકા પોકરન સારેના મલે ઉલિસાના લાવ સો ઓઝોમ કોમ્પ્લેક્સ સો ફિલા આરમ બે ફમિસા ચૌતા કમિંચો યાત કા પોકા ઉતે સામે ફાઉલા ને તાલે ફિતુ નપાન જકાના વિશોવે અમાના લે તેલે સ્ટાર્સ પછી માના મલે વે જીરામાંતુકને પિન પિચેસની તારની યામનુલાના amin'ny amahanan'le olana ara dele stage fa ijiroka poka zao ny vahaolana tokony mandinika mihitsy ho malagasy manolohana zay zava-misy amin'izao fa tsy anaiky atao fitaovana eto sero amin'ny tadiavana tombo tsosy hoe deradera hoe manao manasoa ny vahoaka zay amin'ny fanomezana tony jiro to fa tokony tonga saina le malagasy manolohana zay zava-misy zay satria zany ve ny hitandry zareo amahanany olona ny jiramany zao hoe
0: Sotra tumbukula, sotra tumbukvavi.